શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 3.9 મેગાહર્ટ્ઝ પર, વિવિધ ભારતી, વડોદરા. મિત્રો, આજે રવિવાર, અષાઢ, દિનાંક 28, શક સંવત 1948, તદુપરાંત તારીખ 19 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 તેમજ 40 સેકન્ડ્સ થઈ છે. વિવિધ ભારતી પ્રસારણ યાત્રાના આરંભે હું સુનિતા મોદી આપની રેડિયો હમસફર આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. તો દોસ્તો, આવો આજની પ્રથમ સભાનો આરંભ કરીએ મંગલ ધ્વનિના મંગલ સુરો સાથે.

મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: શ્રદ્ધા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાત

0: ગુજરાતના ચાર સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. રાજ્યના ચાર સ્ટેશનોમાં ભક્તિનગર, ગોધરા અને પોરબંદર અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત સ્ટેશનોનું આ બીજું મોટું દેશવ્યાપી લોકાર્પણ છે. આ અગાઉ 22 મે 2025 રોજ પ્રધાનમંત્રીએ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા 103 પુનઃવિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પુનઃવિકસિત સ્ટેશનોને આધુનિક મુસાફરોને કેન્દ્રમાં રાખતા ટ્રાન્ઝિટ હબમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ, બહેતર સુગમતા અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વિરાસતને પ્રતિબિંબિત કરતું સ્થાપત્ય સામેલ છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકોને 19:22 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલની એક ફેક્ટરીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટનામાં રામોલ પોલીસે ફટાકડા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સહિતના આરોપીઓની અટકાયત કરી છે, તેમજ પરવાના સહિતની બાબતોની પૂછપરછ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
1: જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને ભી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને ભી પકડવામાં આવ્યા છે,
0: જ્યારે અન્યને ઝડપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હોય તેની તપાસ કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે, તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાંથી હથિયારો સાથેની બેની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે 5 સ્થાનિક બનાવટના હથિયારો અને 20 કારતૂસ સાથે બેને પકડ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા પીસીબીના ડીસીપી જગદીશ બાગરભાઈ જણાવ્યું હતું કે હથિયારોના કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: वाडवा रोड पुलिस स्टेशन एरिया में वेपन सप्लाई करने के लिए आया था, वेपन लेने गया था, तो उन दोनों को जगह पर से 5 देसी बनावट के हथियार और 20 कार्ट्रिज के साथ में अरेस्ट किया गया था. और पूछताछ के दरमियान सामने आया कि ये जो आरोपी है उसने और भी कई सौराष्ट्र के अलग अलग जिलों में वेपन सप्लाई किए हैं. सुरेंद्रनगर, अमरेली, राजकोट सहित तमाम जगहों से कुल 14 आरोपी तक इस वेपन कार्टेल में पकड़े हैं और उनके पास से 31 देशी बनावट के हथियार बरामद किए गए हैं और 32 लाइव कार्ट्रिज बरामद किए गए हैं.
0: જામનગરમાં સંભવિત ચાંદીપુરા વાયરસના કેસમાં એક બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. 2 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકી સંભવિત ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેરિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખીને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાંત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ થશે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે, તેમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેલ્યુ એડિશન સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો.

0: સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમ નાગરિકો, નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ટોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુનઃવસનની કામગીરીની સમીક્ષા માટે ગઈકાલે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું. અત્યાર સુધીમાં 61,360 નાગરિકોને 5.50 કરોડ રૂપિયા જેટલી કેશ ટોલ્સ અને 29,642 પરિવારોને 14.82 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય મળી કુલ રૂપિયા 20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. સરકાર દ્વારા ફાળવામાં આવેલા ટુ વ્હીલરને કાર્યરત કરાયા છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના દૂર દૂરના આદિજાતિ ગામો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર એમએચયુ પ્રોજેક્ટનો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘર બેઠા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1: દુર્ગમ વિસ્તારની અંદર મેઘરજ અને ભિલોડા તાલુકાની અંદર રહેતા રહીશો માટે શરૂઆતના પ્રિકોશન બેઝ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં માતાઓ માટે, બહેનો માટે, ચેપી રોગો માટે, નાના મોટા તપાસ માટે, બ્લડ શુગરથી માંડી એક પ્રાથમિક ધોરણે કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી છે, સેવાઓ આપણે પૂરી પાડી શકતા નથી, ત્યાં એટલે કે દર્દીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ છૂટા છવાયાના જે ગામડાઓ છે ત્યાં સારી રીતે આપણે સમયસર પહોંચી શકીએ એના માટે આ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
0: સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ હાઇવે પરથી સગે વગે થતા સરકારી 45 ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપી પડાયો છે. તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકની તપાસ કરતા તેમાં ગરીબોને વિતરણ થતા સરકારી ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતે ઊંચા બજારે વેચવા લઈ જવાતો હતો તેમ ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ આ અંગે વધુ જણાવ્યું હતું.
2: ચોખા છે 45 ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલો થી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું હવામાન વિભાગના રામાશય યાદવે જણાવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપી તાલુકાના વાળોડમાં સૌથી વધુ 62, વ્યારામાં 57, ઉકાઈમાં 53 મિલીમીટર વરસાદનો અહેવાલ છે તો નવસારીના ચીખલીમાં 30, નવસારીમાં 22 અને વાસંદામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના સાથે મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: દોસ્તો, અંતરાલ કે બાદ સ્વાગત હૈ આપકા ફિર સે એક બાર કાર્યક્રમ ભૂલે બિસરે કી.
5: ફિલ્મ દેખને કો મિલતા થા ફ્રી મેં. વો છડી સે જો ઉનકો માર પડી હૈ ઉસકે બાદ જબરદસ્ત માર પડી.

0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર. આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં

0: દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફતોને કારણે પાક ગુમાવનારા ખેડૂતોને આ રકમ મળશે. શ્રી યાદવે કહ્યું કે અલનિનોની અસરને કારણે આ વર્ષે સારા ચોમાસાની અપેક્ષા નથી, જેથી ખેડૂતોને તેમના પાકનો વીમો કરવાની અપીલ કરી છે, જેના કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે. ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા પછી યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ભૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણીથી દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પરથી પસાર થતી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહી બાદ યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાલતાલ અને નુનવાન ચંદનવારી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ વધવા દેવામાં ન આવે. સાંભળીએ અહેવાલ.
1: मौसम विभाग ने देहरादून, टिहरी, पौड़ी, हरिद्वार, उत्तरकाशी, रुद्रप्रयाग और बागेश्वर जिलों में भारी से बहुत भारी वर्षा की संभावना जताई गई है. मौसम विभाग की चेतावनी के बाद राज्य आपातकालीन परिचालन केंद्र ने सभी अधिकारियों को संवेदनशील क्षेत्रों की निगरानी बढ़ाने, जिला आपदा परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रहने तथा राहत एवं बचाव दलों को तैयार रखने के निर्देश दिए हैं. साथ ही भूस्खलन संभावित मार्गों पर आवश्यक मशीनरी और संसाधन उपलब्ध रखने को कहा गया है. इस बीच सचिव आपदा प्रबंधन विनोद कुमार ने प्रदेशवासियों, चारधाम यात्रियों और पर्यटकों से मौसम की चेतावनियों का पालन करने और अनावश्यक यात्रा से बचने की अपील की है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવા પ્રજાસત્તાક અને ઉત્તર મેસેડોનિયાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત મધ્ય અને પૂર્વ યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. સરકારે સૌર ઉર્જા પરિયોજના માટે મંજૂર કરેલ મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિ નીતિમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે નીતિની સમયમર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. સરકારનું લક્ષ્ય ભારતને સૌર ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સૌર ઉદ્યોગમાં એક અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનું છે. જો કે નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ નવીનીકરણીય ઉર્જા યોજનાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 10 માટે લેવાયેલ બીજી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ડીજી લોકલ પોર્ટલ પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 10 માટે 2 બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન યોજાઈ અને બીજી બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષાઓના સંયુક્ત પરિણામોના આધારે આ વર્ષે કુલ 96.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે OMR શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી છે. NTA ખુલાસો કર્યો છે કે તાજેતરમાં સમીક્ષા માટે સબમિટ કરવામાં આવેલી ઘણી OMR શીટ્સ નકલી અથવા કૃત્રિમ રીતે જનરેટ થયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બધી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને જે માહિતી મળશે તે પ્રમાણે દરેક ફરિયાદની સક્રિયપણે તપાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેના પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન માટેની વ્યવસ્થા

0: પ્રસ્તાવની સમીક્ષા કરી. એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નાયડુએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને નવી રોજગારીની તકોનું પણ સર્જન થવાનું છે. અમેરિકન સેનાએ જોર્ડનમાં થયેલા એક મોટા હુમલાના જવાબમાં ઇરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. જોર્ડનમાં થયેલા હુમલામાં બે અમેરિકન સૈનિકો માર્યા ગયા, જ્યારે એક લાપતા છે તો ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અડધા સમય સુધીમાં ઇંગ્લેન્ડે 4-0 લીડ મેળવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડ માટે ડેકલાન રાઇસ, એઝરી કોન્સા અને બુકાયો સાકાએ ગોલ કર્યા. બીજા હાફમાં ફ્રાન્સ માટે કિલિયાન એમ્બાપે 10 ગોલ કરી આર્જેન્ટિનાના લિયોનસ મેસીને પાછળ છોડી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રિસિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ ત્રીજો સુવર્ણચંદ્રક છે. આ સાથે ભારતે 53 કિલોગ્રામ અને 57 કિલોગ્રામ વર્ગમાં 2 રજત ચંદ્રક પણ જીતી લીધા છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલ 3 મેચની શ્રેણી 1-1 બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. આ દરમિયાન બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડને ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે હાંકલ કરી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત કરવા માટે આ ફોરમમાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વ્યાવસાયિક ડેલિગેશનો પણ હાજર રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી.
1: આજે તમામ અખબારોમાં અલગ અલગ સમાચારની હેડલાઇન્સ વાંચવા મળી રહી છે. દેશના પહેલા સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગને ગુજરાત સમાચારે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે, તો ફૂલછાબ અને રાજસ્થાન પત્રિકાએ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9ના મોતને પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. તમામ અખબારોએ આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાનારી ફિફા ફાઇનલના સમાચારને પ્રથમ સ્થાને આપ્યું છે. ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધારે આતંકી સક્રિય કરાયા એવું ગુજરાત સમાચારે અંદરના પાને સ્થાપ્યું છે. આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નિર્ણાયક વનડેમાં સમાચારને પણ તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલિફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મી ગીત. દોસ્તો, આવી રહ્યું છે ફિલ્મ અભિમાનનું આ ગીત લતા મંગેશકર અને મનહર ઉદાસના સ્વરમાં. મજરૂની કલમે લખાયેલ આ ગીતને સુરેલું સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
0: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: સુન રહે હે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન ચિત્રલોક. ઇસ કાર્યક્રમ કે લિયે કીજીએ બસ થોડા સા ઇંતઝાર.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
0: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
6: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
7: હા, વરસાદમાં.
6: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: ભારતીય રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચિત્રલોક. સભી સુનેવાલો

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: દસ લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
6: હા, વરસાદમાં.
5: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
7: ખુશખબરી કહીએ ના,
8: આ ગયા હૈ મોકા સખીઓ કો અપની બાત કહેને કા. સખિયા ફોન પર હમસે બતાયે અપને દિલ કી બાત ઓર ફરમાઇશ કરે અપને પસંદીદા ગાનો કી. સખીઓ કે લિયે સખીઓ દ્વારા પ્રસ્તુત કિયા જાને વાલા આપ સબકા પસંદીદા કાર્યક્રમ હેલો સહેલી. ઇસ કાર્યક્રમ કી રેકોર્ડિંગ હોગી પ્રત્યેક મંગલવાર કો દિન મે 11 બજે સે 12 બજે કે બીચ. હેલો સહેલી કાર્યક્રમ કા પ્રસારણ હોગા પ્રત્યેક શુક્રવાર કો દિન મે 3 બજે સે સિર્ફ વિવિધ ભારતી પર. રેકોર્ડિંગ કે લિયે નોટ કર લીજીએ હમારા ટેલિફોન નંબર 022-400-24662. તો ઉઠાઈએ અપના ટેલિફોન ઓર કહીએ હેલો સહેલી ઓર બતાઈએ અપને દિલ કી બાત, સુનિયે અપની પસંદ કે ગાને.
9: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સે અભી આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: चित्रलोक कार्यक्रम में वक्त हो गया एक छोटे से अंतराल का, तुरंत हाजिर होते हैं।
1: इंजीनियरिंग માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડીટુડી એન્જિનિયરિંગ ના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: કેજેઆઈટી સાવલી।
5: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। વડનેર કેઝ્યુઅલ સ્ટાઇલ। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેઝ્યુઅલ સ્ટાઇલ। વડનેર કેઝ્યુઅલ બ્રહ્મપુરી દાંડિયા ભિસાર વડોદરા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક। આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે વડોદરા।
6: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।
5: दोस्तों, अंतराल के बाद आइए सुनते हैं चित्रलोक में कुछ और प्यारे से नगमे।

0: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। वक्त हो गया है एक छोटे से ब्रेक का, तुरंत हाजिर होते हैं।
1: आभागना प्रायोजक हता MK फर्नीचर, 5 मार्नो भव्य शोरूम, प्रतापनगर ब्रिज पासे वडोदरा।
2: दोस्तों अभी ट्यून करू जो विविध भारती नू वडोदरा केंद्र सारा गणतरी का ज्वेलर्स टाइम। અત્યારે સવારના 9 વાગ્યા છે, શુકરનું સોનું તો સારા ગણતરી વિકેટનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણતરી વિકેટ જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અરે આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
4: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
5: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
3: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
6: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

दोस्तों 93.9 FM पर आप ट्यून करू छे विविध भारती नु वडोदरा केंद्र। गिरीश भाई गणदेवी के ज्वेलर्स टाइम अत्यारे सवारना 10:15 થઈ છે। શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કા જ્વેલર્સ, જેતલપુર બીચ પાસે, અલકાપુરી, વડોદરા। શ્રોતા મિત્રો, આજે રવિવાર અને રવિવાર એટલે 10 વાગ્યાનો સમય અમારા મરાઠી ભાઈ બહેનો માટે મરાઠી કાર્યક્રમનો। તો આવો સાંભળીએ મરાઠી કાર્યક્રમ।

દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ જોડાયેલા છો વડોદરા વિવિધ ભારતીને સંગે. પ્રસ્તુત છે કાર્યક્રમ એક હી ફિલ્મ સે, જેમાં આજે આપ માણશો ફિલ્મ મંગલ પાંડેના ગીતોને. દોસ્તો, ફિલ્મ મંગલ પાંડેમાં મુખ્ય કલાકારોમાં આમિર ખાન તથા અન્ય સાથી કલાકારોમાં રાણી મુખર્જી, અમીષા પટેલ અને ટોની સ્ટીફન્સ જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. દોસ્તો, આઝાદીના પ્રથમ સંગ્રામના અગ્રદૂત મંગલ પાંડે પર બનેલી આ પ્રખ્યાત ઐતિહાસિક ફિલ્મ હતી અને ફિલ્મનું દિગ્દર્શન હતું કેતન મહેતાનું. તો આવો સાંભળીએ ફિલ્મનું આ સૌપ્રથમ ગીત.

0: दोस्तों कार्यक्रम वाले एक नानो विराम
1: બ્રો લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.
0: વડનેર કઈ જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કઈ જ્વેલર્સ જ. વડનેર કઈ જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.
3: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી. વાહ, અજાણ્યા એપ થી બચો.
4: આરબીઆઈ કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: દોસ્તો એક ફિલ્મ ફિલ્મસેમાં આજે વાત કરી રહી છું ફિલ્મ મંગલ પાંડેની. દોસ્તો ફિલ્મમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સિપાહી એવા મંગલ પાંડેની વાર્તા દર્શાવવામાં આવી છે. ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસના વિરુદ્ધમાં તેઓ અંગ્રેજો સામે બળવો પોકારે છે. આ ફિલ્મ તેમની દેશભક્તિ

0: દોસ્તો કાર્યક્રમમાં લઈએ એક નાનો વિરામ.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: પૂજા પ્લસ પૂજા મોન્થ

सुन सलमा, आ वर्षे ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

दोस्तों, अजय हूँ, बात कर रही हूँ मंगल पांडे फिल्म ने। दोस्तों, फिल्मनु संगीत आप्यू छे ए आर रहमाने अने फिल्मना गीतो लखाया छे जावेद अख्तरनी कलबे। ફિલ્મના ગીતોમાં સ્વર આપનાર પાર્શ્વ ગાયક અને ગાયિકાઓ જોઈએ કૈલાશ ખેર, ઉદિત નારાયણ, સુખવિંદર સિંહ, મધુશ્રી, શ્રીનિવાસ, ચિન્મયી, કવિતા કૃષ્ણમૂર્તિ, રીના ભારદ્વાજ અને કાર્તિક દાસ બાહુલ જેવા પાર્શ્વ ગાયકો. તો આવો સાંભળીએ ફિલ્મનું વધુ એક ગીત.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સારા ગણિત વીકેન્ડ જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણિત વીકેન્ડનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણિત વીકેન્ડ જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: દોસ્તો, ફિલ્મ મંગલ પાંડે ની વાત હું કરી રહી છું ને એના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. દોસ્તો, અંગ્રેજો સામે લડત લડતા મંગલ પાંડે ગંભીર રીતે ઘાયલ થયા અને પકડાઈ ગયા. ત્યારે લશ્કરી કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી. આખા દેશના સૈનિકોમાં રોષ ન ફેલાય તે માટે અંગ્રેજોએ નક્કી કરેલી તારીખ એટલે કે 18 એપ્રિલના પહેલાં જ, 10 દિવસ વહેલા એટલે કે 8 એપ્રિલ 1857ના રોજ બરકપુરમાં જ તેમને ફાંસી આપી હતી. આ બલિદાનથી આખા દેશમાં ક્રાંતિની જ્વાળા ભભૂકી ઉઠી હતી અને જે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાઈ હતી.

0: દોસ્તો, આવા શહીદોને શત શત નમન છે જેણે આ ભારત ભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી. અને આજે આપણે સૌ આ આઝાદીને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. તો દોસ્તો, આ સાથે જ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ નવરંગ, જે અંતર્ગત સૌ પ્રથમ સાંભળશો કાર્યક્રમ વડોદરાનો વારસો.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: 93.9 મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

શ્રોતા મિત્રો નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી પ્રત્યેક રવિવારે સવારે આપણે આ ભવ્યનગરના છેલ્લા 2000 વર્ષના સમૃદ્ધ ઇતિહાસને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇતિહાસના પાને આલેખાયેલી પરંતુ નગરજનોથી અજાણ એવી કેટલી વણકહી વાતોને જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. આ વહાલા લાગે એવા આપણા પોતાના નગરના કેટલાય વિસ્તારોમાંથી આપણે પસાર થતા રહીએ છીએ, અને છતાંય એ વિસ્તાર વિશે કે તેના ઉદ્ભવ વિશે આપણે જાણવાની કોશિશ પણ નથી કરતા. આપનો પ્રયત્ન તો માત્ર એટલો જ છે કે જે નગર અને નગરની પોળો, મહોલ્લાઓ, ચોગાનો, ઇમારતો અને વિસ્તારોએ આપણને સૌને આપણા નાનપણથી લઈને આજ દિન સુધી વાત્સલ્યથી ભરપૂર જિંદગી જીવવાનો

મોકો આપ્યો છે તેને યાદ કરીને તેનું સન્માન કરવાનું. તો આવો આજે આપણે જાણીએ વડોદરાના એક એવા વિસ્તારની વાત કે જ્યાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે નહીં ગઈ હોય. જી હા મિત્રો, વાત એ વિસ્તારની કે જેને આપણે સૌ ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર કહીએ છીએ. મિત્રો, આપે કદાચ કોઈક વડીલ પાસે એવું સાંભળ્યું હશે કે વડોદરા ક્યારેક ચંદનાવતી તરીકે પણ જાણીતું હતું. જી હા મિત્રો, વાત સાચી પણ છે. લગભગ 11મી સદીમાં આ ચાર દરવાજા તો અસ્તિત્વમાં જ ન હતા, પરંતુ ત્યાં વસેલું નગર એ ચંદનાવતી તરીકે જાણીતું હતું. આજે આપણે જેને વડોદરા કહીએ છીએ ને, તે નગર તે સમયે વટપદ્ર તરીકે જાણીતું હતું, અને તે આજના અકોટાથી લઈને તે કામનાથ મહાદેવના મંદિર સુધીના વિસ્તારમાં ફેલાયેલું હતું. જ્યારે ચંદનાવતી તો આજના ચાર દરવાજાવાળા વિસ્તારમાં જ વસેલું હતું. હવે રાજપૂત યુગ અને મુસ્લિમ યુગના મળી આવતા કેટલાક દસ્તાવેજોમાં ચંદનાવતી અને દૌલતાબાદ એવા નામો પણ આપણને જોવા મળે છે. પરંતુ મિત્રો, તમે જાણો છો કે 11મી સદીનું ચંદનાવતી એ જ આજનું વડોદરા, અને 16મી સદીનું દૌલતાબાદ એ પણ આજના વડોદરાનો જ એક ભાગ હતો. મિત્રો, શું તમે એ પણ જાણો છો કે આજનું સુરસાગર તળાવ 11મી સદીમાં ચંદન તળાવ તરીકે જાણીતું હતું? જી હા, આ વાત તો સુરસાગરના જે મૂળ દસ્તાવેજો છે ને તેમાં આજે સચવાઈને પડી છે. તો મિત્રો, ઇતિહાસના પાના થોડા વધુ ઉથલાવીએ ને તો એવું જણાય છે કે મુસ્લિમ આક્રમકોએ જ્યારે ભારતના ઉત્તર દિશાના દુર્ગમ પહાડી પ્રદેશોમાં થઈને ભારતમાં પ્રવેશ કર્યો અને દિલ્હીને પોતાની સત્તાનું કેન્દ્ર પણ બનાવ્યું, અને જેમ જેમ મુસ્લિમ સત્તાનો વિસ્તાર વધતો ગયો તેમ તેમ એના પ્રતિનિધિઓ અથવા તો સુબાઓની નિમણૂક પણ વધતી ગઈ, અને છેવટે જ્યારે મુસ્લિમ સત્તા નબળી પડતી ગઈ ત્યારે દૂર દૂર સુધી પથરાયેલા તેના સુબાઓ એક પછી એક સ્વતંત્ર થતા ગયા, અને પછી તો પોતે પણ નવાબ કે સુલતાન તરીકે ઓળખાવા લાગ્યા. આ જ પરંપરામાં ઈસવીસન 1511માં, એટલે કે આજથી લગભગ 500 વર્ષ પહેલા, ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાનું અવસાન થયું, અને તેના પુત્ર ખલીલ ખાન, કે જે પાછળથી મુજફ્ફર ખાન તરીકે ઓળખાયો, તેને વડોદરા શહેર ફરતો કોટ બંધાવ્યો અને એ નગરને નામ આપ્યું કિલ્લાએ દૌલતાબાદ. જી હા મિત્રો, આજે આપણે જેને ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર કહીએ છીએ તે આજથી 500 વર્ષ પહેલા કિલ્લાએ દૌલતાબાદ તરીકે ઓળખાતો હતો. મિત્રો, ઇતિહાસના પાને એક એવી બીજી વાત પણ છે કે મુજફ્ફર શાહના એક વારસદારે, કે જેનું નામ બહાદુર શાહ હતું, તેને પણ વડોદરાના કિલ્લાને દરવાજા બનાવ્યા હોવાનો ઉલ્લેખ છે. અને બહાદુર શાહનો શાસનકાળ હતો ઈસવીસન 1526-1537. જ્યારે આપણે જોયું કે ચાર દરવાજા વાળો વિસ્તાર તો 1511માં બંધાયો હતો, તો પ્રશ્ન સહેજ એવો થાય કે માત્ર 15 વર્ષના જ ટૂંકા ગાળામાં ફરીથી કોટ બંધાવવાનું કારણ શું હોઈ શકે? પરંતુ મિત્રો, જો આપણે થોડાક ડિટેલમાં ઊંડા ઉતરીને વિચારીએ તો એવું જણાય છે કે બહાદુર શાહે બંધાવેલો કોટ તે કદાચ ભદ્રની ઇમારતને ફરતે બનાવેલો કોટ હોવો જોઈએ. એક અવનવી વાત ઇતિહાસમાં એવી પણ સચવાઈને પડી છે કે બહાદુર શાહે એક આર્મેનિયન ગોલંદાજ, કે જેનું નામ હતું રૂમી ખાન, તેને વડોદરાની નગર રચનાનું કાર્ય સોંપ્યું હતું. હવે આ રૂમી ખાને એક રોમન નગરને અનુરૂપ એવા વડોદરાની રચના કરી હોય તેવું જણાય છે. વડોદરાની નગર રચના કરનાર અને સુલતાન બહાદુર શાહનો વિશ્વાસુ ગોલંદાજ રૂમી ખાન, જો કે પાછળથી દગાબાજ નીવડ્યો, અને હુમાયુ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ને ત્યારે તેની સાથે ભળી ગયો હતો. મિત્રો, આ ચાર દરવાજા પૈકી ઉત્તરે આવેલો ચાંપાનેરી દરવાજો આજે ચાંપાનેર ગેટ તરીકે ઓળખાય છે, કારણ કે એ રસ્તે સીધી લીટીમાં ગતિ કરતા આપણે ચાંપાનેર સુધી પહોંચી શકીએ છીએ. દક્ષિણે આવેલો બુરહાનપુરી દરવાજો આજે ગેન્ડી ગેટ દરવાજા તરીકે ઓળખાય છે. કહેવાય છે કે વર્ષો પહેલા અહીં ગેંડા બાંધી રાખવામાં આવતા, અને તેથી જ કદાચ તે ગેન્ડી ગેટ તરીકે ઓળખાય છે. પૂર્વમાં
પાણીગેટ દરવાજો એવું દર્શાવે છે।

કે તે વિસ્તારમાં પાણી જમીનમાં ખૂબ છીછરું બની આવે છે, જ્યારે પશ્ચિમમાં આવેલો લહેરી દરવાજો, જે આજે લહેરીપુરા દરવાજા તરીકે ઓળખાય છે, તે મૂળ તો લહેરી દરવાજા તરીકે ઓળખાતો. હવે લહેરી એ મૂળ ફારસી શબ્દ છે, જેનો અર્થ થાય છે કંસારો, એટલે કે તાંબા પિત્તળના વાસણ બનાવનાર વ્યક્તિ. તે જમાનામાં અને હજુ આજે ત્યાં કંસારા લોકોની વસ્તી અને દુકાનો પણ આવેલી છે, અને કદાચ તેથી જ તે ગેટ લહેરીપુરા કે પછી સમય જતા લહેરીપુરા તરીકે ઓળખાયો. મિત્રો, આપને કદાચ ખબર નહીં હોય, પણ આજના ગેન્ડી ગેટ દરવાજાની આગળ પણ થોડા થોડા અંતરે બીજા બે દરવાજા હતા, જે પૈકીનો એક ગોયા ગેટ અને બીજો હાથિયા ખાડના દરવાજા તરીકે ઓળખાતા. એ બે દરવાજા તો આજે નથી, પણ ગોયા ગેટ પોલીસ ચોકી અને હથિયા ખાડ વિસ્તાર આજે મોજૂદ છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વ દિશામાં પણ એક દરવાજો હતો, જે બાવામાનપુરા દરવાજા તરીકે ઓળખાતો, અને એ દરવાજો પણ આજે નથી, પરંતુ બાવામાનપુરા વિસ્તાર તો જરૂર છે. હવે મિત્રો, વાત જ્યારે ચાર દરવાજાની થતી હોય અને આપણે માંડવીને ભૂલી જઈએ તે તો કેમ ચાલે. મિત્રો, એવું જણાય છે કે આ માંડવીની ઇમારત પણ બહાદુર શાહની નગર રચનાની સાથે જ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. નગરની બિલકુલ વચ્ચે એક ઝરૂખાવાળી ઇમારતની કલ્પના કદાચ તે વખતે થઈ હોવી જોઈએ. વાત ગમે તેમ હોય, પણ આ માંડવી હકીકતમાં તો ચાર દરવાજાના અસ્તિત્વમાં આવ્યાના ઘણા સમય બાદ બંધાયેલી ઇમારત હોય તેવું જણાય આવે છે. અને આ હકીકતને સમર્થન મળે છે એક જર્મન પ્રવાસી કે જેનું નામ હતું મંડલ સ્લો, જેની નોંધપોથીમાંથી આ વાત આપણને જાણવા મળે છે. આ પ્રવાસીની નોંધપોથીમાં જણાવ્યા મુજબ તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વડોદરા કોઠીનો વહીવટ ભરૂચના એક અંગ્રેજ એજન્ટના હાથમાં હતો, જેની સાથે આ જર્મન પ્રવાસી મંડલ સ્લો ઈસવીસન 1638માં વડોદરાની મુલાકાતે આવેલો, અને તેની નોંધપોથીમાં ક્યાંય માંડવીનો ઉલ્લેખ મળતો નથી. આથી એવું જણાય છે કે ઈસવીસન 1638 સુધી તો માંડવીનું અસ્તિત્વ હતું જ નહીં. પરંતુ મિત્રો, આ માંડવીની ઇમારતના એક સ્તંભ પર મુકાયેલા એક શિલાલેખમાં એવું જણાવ્યું છે કે ઈસવીસન 1733માં દામાજીરાવ ગાયકવાડે શહેરની મધ્યમાં આવેલા વિશાળ ચોકમાં 25 ફૂટ ઊંચી હૈદરાબાદના ચાર મિનાર જેવી ઇમારત બાંધી, અને એ પછી ઈસવીસન 1856માં ગણપતરાવ મહારાજાએ આ ઇમારત પર એક વધુ માળ બંધાવ્યો અને તેના પર ઘડિયાળ ગોઠવ્યાની નોંધ પણ છે. 4000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી એ ઇમારત ખરેખર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતી આટલા લાંબા સમયથી ઊભી છે. હવે આજે તો એ ખલીલ ખાન કહેતા મુઝફ્ફર ખાન પણ નથી, એ બહાદુર શાહ પણ નથી, એ આર્મેનિયન ગોલંદાજ રૂમી ખાન પણ કાળને આધીન થઈ ગયો. મુગલો ગયા, અંગ્રેજો પણ ગયા, પણ નોંધપોથીમાં તેમને લખેલી વાતો ઇતિહાસને પુનર્જીવિત કરવામાં નિમિત્ત જરૂર બને છે. આ બધા લોકો ભલે હોય કે ન હોય, પણ છતાંય કાળ સામે બાથ ભીડીને અને સતત બદલાતી જતી પરિસ્થિતિઓમાં પણ એ લહેરીપુરા, એ ગેન્ડી ગેટ, એ પાણી ગેટ, એ ચાંપાનેર ગેટ અને ભવ્ય માંડવીની ઇમારતો ભૂતકાળને જતનપૂર્વક સાચવીને ઊભી છે. આજે જ્યારે કોઈ ખાસ તહેવારોમાં આ ઇમારતો પર રોશની થાય છે, ત્યારે થોડાક સમય માટે જાણે કે આ ઇમારતોને પોતાનું ગૌરવ આ શહેરના નગરજનોને બતાવવાનો મોકો મળતો હોય તેવું લાગે છે. કહેવાય છે કે કાળ સૌને ખાઈ જાય છે, પણ આપણે એટલા ભાગ્યશાળી જરૂર છે કે આ દરવાજાઓ અને ઇમારતો હજુ કાળનો ભોગ બન્યા નથી. તો હવે જ્યારે પણ તમે ચાર દરવાજાવાળા વિસ્તારમાંથી પસાર થાઓ, તો આ ઇમારતોને નવી નજરે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે આ ચાર દરવાજાની વાત સાથે આપણે અહીં વિરામ લેશું. તો ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે. અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
2: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
3: આ કાર્યક્રમના પ્રાયોજક હતા સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વડોદરાનો વારસો. અને આવો હવે કાર્યક્રમ નવરંગ અંતર્ગત સાંભળીએ ગુજરાતી ફિલ્મી ગીતો. સૌપ્રથમ સાંભળજો વીર માંગડાવાળો ફિલ્મનું આ ખૂબ જ ફેમસ ગીત, આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં, ગીત તથા સંગીત અવિનાશ વ્યાસનું.

દોસ્તો, મુખ્યત્વે હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ ગાયક મુકેશજીના સ્વરમાં. આમ તો એમણે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મોમાં ઘણા અમર અને સદાબહાર ગીતો ગાવ્યા છે. અવિનાશ વ્યાસ અને કલ્યાણજી આનંદજી જેવા દિગ્ગજ સંગીતકારોના નિર્દેશનમાં તેમણે ગાયેલા ગીતો આજે પણ લોકોના હૃદયમાં વસેલા છે. તો આવો એવું જ એક ગુજરાતી આ ગીત મુકેશજીના સ્વરમાં સાંભળીએ.

દોસ્તો, આશા ભોસલે અને સાથી દારૂના સ્વરમાં આવી રહ્યું છે ફિલ્મ સોનબાઈની ચૂંટણીનું આ ગીત. આ એક ખૂબ જ ચબરાક અને નખરાળું લોકપ્રિય ગીત છે. અવિનાશ વ્યાસના પરંપરાગત સંગીત ઢાળ પર આશાજી આ ગીતને સુંદર હાવભાવ સાથે ગાયો છે. આવો સાંભળીએ આ ગીત.

દોસ્તો, આ ગીત સાથે જ નવરંગ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

دوست دوانی تنگونا تال پر આપ જોડાયેલા છો વડોદરા વિવિધ ભારતીના સંગે અને હું છું આપની રીવડે દોસ્ત સુનિતા લઈને આવી છું ફિલ્મ સંગીતની આ સફર આપના રેડિયો સેટ પર. દોસ્તો ફિલ્મ મેને પ્યાર કિયા કાર્યક્રમની શરૂઆત કરીએ આ ફિલ્મના આ ગીતથી જેને સ્વર આપ્યો છે એસપી બાલાસુબ્રમણ્યમે. ગીતને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે. આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર ફિલ્મ મેને પ્યાર કિયાનું આ સૌથી વધુ રોમેન્ટિક ગીત.

દોસ્તો, ફિલ્મના ગીતમાં એસપીવીએ પોતાની રોમેન્ટિક અને મધુર શૈલીનો ઉપયોગ કર્યો છે અને ગીતમાં આવતા આલાપ અને દોના લાઈન બોલવાની તેમની અનોખી સ્ટાઇલે એ જમાનામાં ખૂબ ધૂમ મચાવી હતી.

0: દોસ્તો, ફિલ્મના સંગીત માટે રામ લક્ષ્મણને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમજ એસપી બાલાસુબ્રમણ્યમને આ ફિલ્મના જ અનેક ગીત દિલ દીવાના માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દોસ્તો, સોંગ સાંભળીને મજા આવી ગઈ હશે, ખરું ને? કાર્યક્રમમાં લઈએ એક નાનો વિરામ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: સારા ગણદેવી કે જ્વેલર્સ, શું કરનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કે જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

દોસ્તો, ફિલ્મ સંગીતની આ સફરમાં વધુ એક મજેદાર ગીત આવી રહ્યું છે આપના રેડિયો સેટ પર, ફિલ્મ સનમ બેવફાનું. સ્વર લતા મંગેશકર અને સાથીદારોનું.

દોસ્તો, ગીતકાર સાવન કુંભારની શબ્દ રચનાને આપ એન્જોય કરી રહ્યા છો. ફિલ્મનું સંગીત આપ્યું છે મહેશ કિશોરે.

0: दोस्तों कार्यक्रममा लिए एक नानो विराम।
1: आईटीआईमा प्रवेश मेळवाथी वंचित उमेदवारो माटे प्रवेश मेळवानी वधु एक तक। प्रवेश सत्र 2026 अंतर्गत बीजा राउंड माटे आईटीआई ऑनलाइन एडमिशन सिस्टम परथी ऑनलाइन प्रवेश फॉर्म 19 जुलाई थी 22 जुलाई 2026 सुधी भरी शकाशे।
0: વડનેર કેઝ્યુઅલ્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેઝ્યુઅલ્સના જ। વડનેર કેઝ્યુઅલ્સ બ્રહ્મપુરી દાંડે બજાર વડોદરા।
2: બ્રો લગ્નની શોપિંગ થઈ?
3: હા વરસાદમાં,
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા।
4: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
0: दोस्तों फिल्म संगीत ने आ सफर में फरी एक बार आपनु स्वागत है। हूँ छु अपनी रेडियो दोस्त सुनीता। जी हाँ दोस्तों, 1999 में रिलीज थे फिल्म भारतीय सिनेमा इतिहास में એક સીમાચિહ્ન રૂપ છે। હું વાત કરી રહી છું ફિલ્મ આશિકીની। દોસ્તો આ એક એવી ફિલ્મ છે જેની વાર્તા કરતા તેના સંગીતને આખી દુનિયામાં ધૂમ મચાવી હતી। દોસ્તો ફિલ્મનું આખું મ્યુઝિક આલ્બમ બોલિવૂડના ઇતિહાસમાં સૌથી વધુ વેચાયેલ આલ્બમમાંનું એક છે અને 1990 સમયમાં એટલે કે એ સમયગાળામાં પણ 2 કરોડથી વધુ કેસેટ્સ આ આલ્બમની વેચાઈ।

હતી. આ ફિલ્મના સંગીતે 1991ના ફિલ્મફેર એવોર્ડ્સમાં ઘણા બધા એવોર્ડ્સ જીત્યા હતા. બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર નદીમ શ્રવણ, બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કુમાર સાનુ, બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલ, બેસ્ટ ગીતકાર સમીર. આમ ફિલ્મના આલ્બમે ઘણા બધા ગીતો માટે એવોર્ડ જીત્યા હતા. તો આવો સાંભળીએ ફિલ્મનું આ સુપરહિટ ગીત.

દોસ્તો, મન તો મારું પણ નથી થતું આપને છોડી લે જવાનું, પરંતુ ઘડિયાળના કાંટા મને ઇશારો કરી રહ્યા છે કાર્યક્રમની સમાપ્તિનો. તો થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

આપે એન્જોય કરી ફિલ્મ સંગીતની આ સફર આપની રેડિયો હમ સફર સુનિતા સાથે. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: दोस्तों कार्यक्रम में लेते एक छोटा सा अंतराल।
1: आईटीआई માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
0: ગિરીશભાઈ ગણદેવી કેચ્યુઅલ્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ। ગિરીશભાઈ ગણદેવી કેચ્યુઅલ્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા।
2: જરૂર સુનિયે પિટારા। ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ।
0: દોસ્તો અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ યે નગમે।

0: ایسی پیاری پیاری سندر سندر تصویریں آپ نے بھی اپنے البم میں سجا رکھی ہوں گی شروع. آج کل تو موبائل کا زمانہ ہے کہ جب چاہیں تب تصویریں نکال سکتے ہیں. تو البم کی بات کریں اور موبائل کی تصویروں کی بات کریں تو کنہیں سنجونا آپ کو اچھا لگتا ہے اور کن تصویروں کو آپ نے زیادہ سمے تک سنجو کر رکھے ہوا ہے, تو یہ بات آپ ہم سے ساجھا کر سکتے ہیں. آپ سن رہے تھے یہ گیت سفر فلم سے کشور کمار کی آواز میں اور راجیش کھنہ جو شرملا ٹیگور کی تصویر بنانا چاہتے ہیں, ایسا ہمارے شروتاؤں نے لکھا ہے. ایک ہماری شروتا لکھتی ہیں, یہ سمست سرشٹی کی چتر پرتیمائیں سمراٹ کے مکٹ میں جڑے رتن منیوں جیسی لگتی ہیں جسے دیکھنے کو.
1: नमस्कार, आकाशवाणी समाचार करण मकवाणा वांचे छे मुख्य समाचार. आवतीकाले शरू थनारा संसदना चौमासु सत्र अगाउ सर्वपक्षीय बैठक योजाई संसदना सुचारू संचालन माटे विपक्षोनो सरकारे सहयोग मांग्यो. राष्ट्रपति द्रौपदी मुर्मू मोल्डोवा उत्तर मेसेडोनिया अने रोमानियानी मुलाकाते जवा रवाना थया. जम्मू अने काश्मीरमां प्रतिकूल हवामानने कारणे माता वैष्णो देवी अने अमरनाथ यात्रा स्थगित. जापान ओपन सुपर 750 बेडमिंटन टूर्नामेंट नो खिताब जीतनारी पीवी सिंधु प्रथम भारतीय खिलाड़ी बनी. भारत अने इंग्लैंड वच्चे श्रेणीनी निर्णायक त्रीजी वनडे आज लंडन ना लॉर्ड्स खाते रमाशे अने फीफा वर्ल्ड कप नी फाइनल मा आज मध्यरात्रि बाद स्पेन अने आर्जेंटीना टकराशे. समाचार विगतवार. સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી. જો કે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન બ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે. બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું હતું.
2: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મેં દિક્કત આઈ થી ક્યુંકિ હંગામા બહુત જ્યાદા હુઆ થા. હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે હૈ. ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત સુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત સુને.
1: આવતીકાલથી શરૂ થનારું સત્ર આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના થયા. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોલ્ડોવા પહોંચશે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવાની આ પહેલી

0: मुलाकात छे। सांभळीए एक अहेवाल।
1: तीन देशों की यात्रा के पहले चरण में राष्ट्रपति द्रौपदी मुर्मू मोल्दोवा पहुंचेंगी। वे वहां मोल्दोवा की राष्ट्रपति माया सैंडू से मुलाकात करेंगी। श्रीमती मुर्मू मोल्दोवा की संसद के अध्यक्ष इगोर ग्रोसो से भी मुलाकात करेंगी और भारत मोल्दोवा संसदीय मैत्री समूह के सदस्यों से बातचीत करेंगी। इसके बाद राष्ट्रपति उत्तरी मैसेडोनिया जाएंगी। वहां वो राष्ट्रपति गोर्डाना सिल्जानोवस्का दावकोवा, प्रधानमंत्री क्रिस्टिजन मेकोस्की और संसद अध्यक्ष से मुलाकात करेंगी। यात्रा के अंतिम चरण में राष्ट्रपति मुर्मू रोमानिया पहुंचेंगी। वहां वो राष्ट्रपति निकोसुर डैन, अंतरिम प्रधानमंत्री इली बोलोजान और अन्य शीर्ष नेताओं से मुलाकात करेंगी। वो भारत रोमानिया व्यापार मंच को संबोधित करेंगी और भारतीय समुदाय के लोगों से भी संवाद करेंगी। समाचार कक्ष से मैं वीरेंद्र कौशिक।
0: विदेश मंत्री डॉ एस जयशंकर आज सवारे नवी दिल्ली में जंजीबारना राष्ट्रपति और कार्यकारी क्रांतिकारी परिषद अध्यक्ष डॉ हुसैन अली मिरवी ने मळ्या। सोशियल मीडिया पोस्ट में डॉ जयशंकरे जणाव्युं के मुलाकात दरमियान तेमणे उच्च शिक्षण, क्षमता निर्माण, पाणी पुरवठो, आरोग्य, कृत्रिम बुद्धिमत्ता, डिजिटल और अन्य प्राथमिक क्षेत्रों में भारत तांजानिया सहयोग ने विस्तृत करवानी चर्चा करी। पनामाना विदेश मंत्री हावियर एंड्यूआर्डो मार्टिनेज आचा वाक्तेज आज सवारे भारत की पांच दिवस की मुलाकात नवी दिल्ली पहुंचा है। आती काले विदेश मंत्री डॉ एस जयशंकर और केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल साथ मुलाकात करते। તેઓ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે। જમ્મુ અને કાશ્મીરમાં આજે વહેલી સવારે પૂંચ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ત્રણ મહિલા સહિત ચારના મોત થયા છે અને કેટલાક લોકો ગુમ થયા છે। સતત વરસાદ બાદ રાજૌરી શહેરમાં પણ અચાનક પૂર આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી। અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બચાવ અને રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોને પરિવારોને સલામત રીતે બહાર કાઢવા માટેની કામગીરીમાં જોડાઈ છે। લદ્દાખમાં કારગીલના સંગ્રહ ગામમાં પૂરને કારણે કારગીલ જાન્સકર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે। દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @eairnews_abadને ફોલો કરશો। જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। કટરા અને ત્રિકુટા પર્વતીય વિસ્તાર તથા પહેલગામ અને બાલતાલમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે। યાત્રાળુઓને યાત્રા ફરી શરૂ થવા અંગે સત્તાવાર માધ્યમો પર આધાર રાખવા સલાહ આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, મંગલ પાંડેએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનને જાળવી રાખવા શહીદી વહોરી હતી। તેમણે કહ્યું, મંગલ પાંડેની દેશભક્તિ અને બહાદુરીની ગાથા રાષ્ટ્રની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મંત્રીમંડળના સભ્યોએ પણ મંગલ પાંડેને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે। તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે। આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે। યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા ડ્રોન હુમલામાં 9ના મોત અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। રશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેનના ડ્રોન દ્વારા બે મોટા વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં એક મોસ્કો નજીક અને બીજું તાંબો પ્રદેશના કોટોવસ્કમાં સ્થિત હતું। યુક્રેન રશિયાના ઉર્જા અને સૈન્ય ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યું છે। બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે। આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। સિંધુએ ફાઇનલમાં 3 વખતની વિશ્વ વિજેતા અકાને યામાગુચીને 21-17, 21-17 હરાવી ખિતાબ પોતાના નામે કર્યો। આ અગાઉ સિંધુએ 2019માં વિશ્વ ચેમ્પિયનશીપનો અને વર્ષ 2024માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય

0: સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. કાર્ડિફમાં બીજી વન ડે મેચ દરમિયાન ઇજા થવાને કારણે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમમાંથી બહાર થતા હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા છે. ફિફા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં આજે આર્જેન્ટિના અને સ્પેન ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ટકરાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં 82મા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો. દેશભરના આયુષ્યમાન આરોગ્ય મંદિરોના કાર્યકરો પણ આ અભિયાનમાં જોડાયા. મીડિયા સાથે વાત કરતા શ્રી માંડવીયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ કાર્યકરોએ દેશભરના 15,000થી વધુ સ્થળોએ સાયકલ ચલાવીને આ અભિયાનમાં ભાગ લીધો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારૂ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: તસવીર સચમાં સિર્ફ એક કાગઝ કા ટુકડા યા ચહેરે કા અક્સ નહીં હોતી. અક્સ હોના ચાહીએ થા શ્રોતાઓ યહાં પર, બલ્કિ યે બીતે હુએ સમય કા એક ઠહેરા હુઆ દર્પણ હૈ. યે હમે ઉન અનમોલ પલો ઓર અહેસાસો ભાવનાઓ ઓર યાદો કે સમંદર મેં વાપસ લે જાતી હૈ, જહાં રંગો કી જીવંતતા ઓર પ્યાર કી મહેક આજ ભી તાઝા મહેસૂસ હોતી હૈ. યે બીતી હુઈ યાદો કો સંજીવને કા સબસે ખૂબસૂરત ઓર ભાવાત્મક જરિયા હૈ. વાસ્તવ મેં તસવીરે હમારી જીવન કી વો ખિડકિયાં હૈ, જિસે હમ જબ ચાહેં અપને બીતે હુએ કલ કો ઝાંક સકતે હૈં ઓર અપનો કે સાથ બિતાએ પ્યાર કો ફિર સે મહેસૂસ કર સકતે હૈં. એક ઓર શ્રોતા લિખતે હૈં કે આજ હમારે શહેર મેં બારિશ કી આશા હૈ. જી હા, તો બારિશ હો જાય તો ક્યા હી બાત હૈ. એક ઓર શ્રોતાને લિખા હૈ કે જીવન સે ભરી તેરી આંખે મજબૂર કરે જીને કે લિયે, સાગર ભી તરસતે હૈ તેરે રૂપ કા રસ પીને કે લિયે. ઓર તમામ સારે ગીત ઇન્હોને લિખે હૈ. ઓર એક ઓર શ્રોતાને જીવન સે ભરી તેરી આંખે, ઝૂમતી ચલી હવા, તસવીર તેરી દિલ મેં, યે સારે ગાનો કો ઇન્હોને ચુના હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે કાયનાત કે રાઝ સમજના સચમુચ બહોત મુશ્કિલ હૈ. સુંદર સી યે રચના કિસી મૂર્તિકાર કી મૂર્તિ કી તરહ નજર આતી હૈ. કુછ ગીત લિખ રહા હું, તેરી તસવીર કો સીને સે લગા રખા હૈ એક શહેનશાહ ને બનવા કર, ઓર કુછ એક ગીત ઇન્હોને લિખે હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કિસી કી ખૂબસૂરતી કી બાતેં હોને વાલી હૈ, ઉસકી પ્યારી પ્યારી બાતેં ઓર ઉસકી આંખોં કી ભી બાતેં તો હમ જરૂર સુનેંગે. ઓર ઇન્હોને ઓર કુછ ભી બાતેં લિખી હૈ. એક ઓર શ્રોતાને લિખા હૈ કે વક્ત કે હાથો મેં સબકી તકદીર હૈ, આઈના ઝૂઠા હૈ સચ્ચી તસવીરે હૈ, તસવીર તેરી દિલ મેં. ઓર તમામ ગીતો કો ઇન્હોને લિખા હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે આજ તસવીર કે બારે મેં લિખના, તસવીર બનાતા હું નહીં બનતી, ઓર એક ખ્વાબ સા દેખા હૈ તાબીર નહીં બનતી. ઓર ગીતો કો મિલા કર ઇન્હોને કુછ પેરેડી કી તરહ બનાયા હુઆ હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ તસવીર ઓર હકીકત કા રિશ્તા બડા અજીબ હૈ, તસવીર વક્ત કે સમંદર સે ચુરાયા હુઆ એક ઠહેરા હુઆ લમ્હા હૈ, જહાં ના કભી ઉમ્ર બઢતી હૈ ઓર ના મુસ્કુરાહટ ફીકી પડતી હૈ, જબકિ હકીકત લગાતાર બહેતી હુઈ નદી હૈ જો હમે આજ કે સચ સે રૂબરૂ કરાતી હૈ. તસવીર અતીત કી એક સુરક્ષિત તિજોરી હૈ જિસે વિપરીત હકીકત ગતિશીલ હૈ, જહાં વક્ત કા ગુઝરના ચહેરે કી ઝુરિયા ઓર અનુભવો કા જુડના શામિલ હૈ. તસવીરે યાદો કા આઈના હોને કે નાતે બેહદ જરૂરી હૈ, લેકિન જબ કોઈ હકીકત મેં હમારે સામને બેઠ કર બાત કરતા હૈ તો ઉસકી આવાજ કી ખનક ઓર સાંસો કી ગરમાહટ જો જીવંત અહેસાસ દેતી હૈ, ઉસે દુનિયા કા સબસે દુનિયા કા બડે સે બડા ફોટોગ્રાફર ભી કફી કભી કેમરે મેં કૈદ નહીં કર સકતા, એસા ઇનકા લિખના હૈ. કશ્મીર કી તસવીર કે બારે મેં હમને આપસે પૂછા થા શ્રોતાઓ, ઓર બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો કે બારે મેં પૂછા થા. ક્યા આપકો સનસેટ કી તસવીરે નિકાલના પસંદ હૈ?

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ મામલે બે આરોપીની ધરપકડ.

0: આગળ કરવામાં આવી. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, વસ્ત્રાલમાં ખેતરમાં શેડમાં ચાલતા કારખાનામાં આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ કારખાનાની મંજૂરી ગત માર્ચ 2026 પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું.
1: સમગ્ર બનાવ કે ત્યાં જો એક અબ્દુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, ત્યાં જો એ ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનો ચલાવતા હતા, પછી જો એના મધર જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ ત્રણ લોકોના ભાગીદારીમાં ચાલતા. આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના આ જો બીએનએસ 2023 જો કલમ છે 105, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે.
0: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 26% જેટલો વરસાદ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તો માછીમારોને પણ આજથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. ગત 24 કલાકમાં ડાંગના સાપુતારામાં 2 ઇંચથી વધુ, જ્યારે આહવા અને વઘઈ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.5 ઇંચથી વધુ, જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. દરમિયાન તેમણે દરેક નાગરિકને તેમના પરિવારજનોના નામે ઓછામાં ઓછો એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
2: ચિલ્ડ્રન હોમ અને ગ્રાઉન્ડની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ આ વિભાગ છે કે જે ભેજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે, જાણીને આનંદ થયો છે. અને હજી વધુ એની સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે.
0: રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26 ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ નાની રેરડી, રાજપીપળા, જીતનગર, ઝાલોદ, વરોડ, પાલનપુર, વશી, દાંતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસીડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે તથા માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે હેતુથી સાસણગીરથી લવાયેલા આ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેની સઘન દેખરેખ રાખવા એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો. સમર્પિત વન રક્ષકો અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ પણ ગોઠવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને

મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: इसी कामना के साथ मुझे यानी प्रीति मिश्रा को छाया गीत यहीं समाप्त करने की दीजिए इजाजत। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा। थोड़ी देर में सुनवाएंगे कार्यक्रम तराने नए पुराने।
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી।
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
6: आइए अब सुनते हैं कार्यक्रम तराने नए पुराने।

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જીસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: आइए सुनते हैं कार्यक्रम संध्या रंजन।
1: બ્રો લગ્નની શોપિંગ થઈ?
2: હા વરસાદમાં
1: યસ અને એ પણ

0: फौजी साथियों, स्क्वाड्रन लीडर अजमादा देवैया का जन्म 24 दिसंबर सन 1932 में कर्नाटक के कोडगु जिले, जिसे कुर्ग के नाम से जाना जाता है, वहां के गांव में हुआ था। आप ऐसे परिवार में जन्मे जहां अनुशासन और सेवा भाव को प्राथमिकता दी जाती थी। अच्छे संस्कारों में पले बड़े देवैया बचपन से ही कुशाग्र बुद्धि के रहे। आपके पिता डॉक्टर अजमादा बोपैया और उनकी मां नीलम्मा ने उन्हें बड़े ही प्यार से पाला। उनका गांव का शांत वातावरण, हरी भरी धरती और खुला आकाश कहीं न कहीं उनके सपनों को पंख दे रहा था। तभी तो
1: नमस्कार, आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वाचे छे। मुख्य समाचार। केंद्रीय गृहमंत्री अमित शाहे पश्चिम बंगाल में अमूलना विश्वना सौथी मोटा दही उत्पादन प्लांटनू खातमुहूर्त कर्यु। अमदावादमां फटाकड़ाना कारखानामां थयेली विस्फोट दुर्घटनामां 9 लोकोना मौत, मुख्य आरोपी सहित 3 लोकोनी धरपकड़। रेलवे सुरक्षाने वधु सुदृढ़ बनावा राजकोट मंडळनी नवी पहल। राज्यना 73 तालुकामां आजे वरसाद, दक्षिण गुजरातमां आवतीकाले भारे वरसादनी संभावना। અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો। સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહી ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થનારું મિષ્ટી દહી કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી દરેક ઘરમાં ખવાશે। આ પ્રસંગે તેમણે અમૂલના મહિલા પશુપાલકોની પણ પ્રશંસા કરી હતી।
2: आज बंगाल को विश्व का सबसे बड़ा दही उत्पादन का प्लांट का अमूल ने आज भूमि पूजन किया है। 10 लाख लीटर दही दूध उसका प्रोसेसिंग ये प्लांट के अंदर होगा। 1,20,000 छोटे छोटे दुग्ध उत्पादक पशुपालक इसका फायदा प्राप्त करेंगे। इससे और 2-2.5 लाख पशुपालकों को दूध का ज्यादा से ज्यादा रेट मिलने का काम होगा। और मैं आज आपको गारंटी देकर जाता हूं, कश्मीर से कन्याकुमारी और गुजरात से बंगाल तक ये प्लांट में बना हुआ मिष्टी दही घर घर में खाया जाएगा और सभी लोग बंगाल को आशीर्वाद देंगे।
1: અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં આગ બાદ થયેલા વિસ્ફોટની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, મુખ્ય આરોપી સહિત પકડાયેલા 3 લોકો વસ્ત્રાલમાં એક ખેતરમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા, જેની મંજૂરી અગાઉ પૂરી થઈ ગઈ હતી। કારખાનામાં હાલ આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું।
3: મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા, અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો, અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત તેના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જોઈએ એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોઈએ એના જો પીએમ પ્રક્રિયા કરીને જોઈએ પૂરી એના વતન જોઈએ ડેડ બોડીઝ જો એના સગા સંબંધી પાસે પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ।

0: રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ રેલવેને રાજકોટ મંડળ દ્વારા કરાયેલી નવી પહેલ અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવાયું છે. આ ઉપકરણ લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાયલટને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે. આ અંગે રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ કહ્યું, આ ઉપકરણ વાસ્તવિક રેલવે માર્ગોના વિડીયો અને એઆઈ આધારિત વાસ્તવિક સમય સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેનાથી લોકો પાયલટ પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનશે. જામનગરના દીકરી પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરનારા સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વિવાપર ગામના વતની પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ ટીમ લીડ તરીકે કામ કર્યું. તેમણે મિશન આગમન હેઠળ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ માટેના ઓટો પાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો, તેમજ ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ 1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વી સંઘાણી સમગ્ર ટીમ સાથે સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિકરિયાએ અમરેલીમાં સંગીત ખુરશી જેવી જૂની વિસરાતી રમતો રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લામાં ભમરડો, રસ્સાખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડાકૂદ જેવી રમતના વારસા સાથે નવી પેઢીને જોડવાના હેતુસર સામાજિક સંસ્થા દ્વારા આ રમતોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું હતું કે પરંપરાગત રમત બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમ ભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા આહવાન કર્યું હતું. ગાંધીનગરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમાગમ સમારોહમાં શ્રી પટેલે સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કામ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશનની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ઉત્પાદન અને ઘરના ઉપકરણો ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહથી મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, અદ્યતન અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના હેતુસર આવતીકાલ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરમાંથી 100થી વધુ સ્ટોલ ધારકો જોડાયા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 27% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 26 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ માછીમારોને આજે અને મંગળવારથી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે, તેમજ ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો. આ અંગે ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ વધુ માહિતી આપી.
1: બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો

0: સ્થાનગઢ છે. આ તમામે ઈસમોને આઈડેન્ટીફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
1: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ હાલ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. હેરી બ્રુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 349 રન કર્યા છે. ભારતીય ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા. ભારતે અગાઉ સાઉથહેમ્પટનમાં શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફમાં બીજી મેચ જીતી બરાબરી કરી લીધી હતી. અમરેલીમાં એક સિંહનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ખાંભા તુલસી શ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષણ વિકાસ યાદવે કહ્યું હતું કે અંદાજે 15 વર્ષની ઉંમરના આ સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 1178 00 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો પ્રતિભાવ મોકલી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: और स्क्वाड्रन लीडर अजमादा देवैया को पंजाब क्षेत्र की रक्षा और जब दुश्मन के इलाके में भारतीय सेना गहराई तक जाकर मुकाबला करेगी तो उस समय उन्हें हवाई सुरक्षा प्रदान करने की जिम्मेदारी सौंपी गई थी और इस तरह भारतीय वायुसेना ने दुश्मन की वायुसेना को नष्ट करने की एक रणनीति भी बनाई क्योंकि दुश्मनों के सरगोधा हवाई अड्डे में भारी सुरक्षा व्यवस्था थी. हर पल सोच समझ कर उठाना था. स्क्वाड्रन लीडर अजमादा देवैया को मुख्य हमलावर दल के किसी भी विमान के असमर्थ होने की स्थिति में स्टैंड बाय पायलट के रूप में तैनात किया गया था.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ એક ફિલ્મ ગીત, જેને સ્વર આપ્યો છે ભૂપિન્દર સિંઘે. ગીતકાર નિદા ફઝલી, સંગીતકાર ખૈયામ, તથા ફિલ્મ છે આહિસ્તા આહિસ્તા.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો. અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક શરૂ થતા વિપક્ષી દળોએ એનસીપીઆઈને બેઠકમાં સામેલ કરવા અંગે વિરોધ દર્શાવતા બેઠકમાંથી વોકઆઉટ કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રેએ કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધ સ્વરૂપે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં સામેલ એનસીપીઆઈ સંસદની માન્યતા પ્રાપ્ત પાર્ટી નથી, પરંતુ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષી દળોના સભ્યો બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યસભાના વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે આ વોકઆઉટ એનસીપીઆઈને બેઠકમાં આમંત્રિત કરવાના વિરોધમાં એક પ્રતિકાત્મક બહિષ્કાર હતો. એનસીપીઆઈ તાજેતરમાં જ બનેલો એક નવો રાજકીય પક્ષ છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો સામેલ છે. મનોજ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: એનસીપીઆઈના નેતા સુદીપ બંદોપાધ્યાએ સર્વપક્ષી બેઠકનો વિરોધ કર્યા બદલ વિપક્ષી પક્ષોને નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીઆઈ હવે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ છે. ચોમાસુ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને બિલો પસાર થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ વિપક્ષને સંસદના આગામી ચોમાસુ સત્રને સુચારૂ રીતે ચાલવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી રીજીજુએ જણાવ્યું કે સંસદ દરેકની છે અને આ સત્ર દરમિયાન સરકાર વિવિધ કાયદાકીય કાર્યો અને બિલો રજૂ કરશે. સંસદ જેટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરશે તેટલું જ તે દેશ માટે સારું રહેશે.
2: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી ક્યુંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે હૈ. ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમેં સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત ચુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત.
0: શ્રી રીજીજુએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પાડવાથી કોઈ રાજકીય ફાયદો થતો નથી. સરકાર વિપક્ષનું સાંભળવા તૈયાર છે અને તેમને આશા છે કે વિપક્ષ પણ સરકારનું સાંભળશે. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત તાંઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં સહયોગની નવી તકો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ મુલાકાત

ભારત તાંઝાનિયાની અતૂટ ભાગીદારી અને ઝાંઝીબાર સાથે ભારતના વિશેષ સંબંધોને દર્શાવે છે. પ્રમુખે ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આજે સવારે પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને ઝાંઝીબારના પ્રમુખ ડોક્ટર હુસેન અલી, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના આમંત્રણ પર ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. અમેરિકન સેનાએ ઇરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ આઈઆરજીસીને નિશાન બનાવ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઇરાનની દરિયાકાંઠાની દેખરેખ સેના અને એર ડિફેન્સ સેન્ટરો, દરિયાઈ ક્ષમતાઓ તેમજ મિસાઇલ અને ડ્રોન ઠેકાણા ઉપર હુમલા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે કેબિનેટમાં આજે સમાન નાગરિક સંહિતા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ વિધેયક આવતીકાલથી શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરના સરહદી 2 જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગુમ થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે સૌથી વધુ નુકસાન પૂંચ જિલ્લાના સુરનકોટ તાલુકામાં થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુશળધાર વરસાદને કારણે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સુરનકોટના લોઅર મુરા ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતા તેમાં 8 લોકો દટાયા હતા. એક 2 વર્ષના બાળક સહિત 5 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ગોવાએ આજે પોંડામાં 7મો દીક્ષાંત સમારોહ યોજ્યો હતો. આશરે 188 વિદ્યાર્થીઓને બીટેક, એમટેક અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓડિશાના દરિયાકાંઠાના પ્રદેશમાં 160 કિલોમીટર લાંબા રામેશ્વરમ પારાદીપ ધોરીમાર્ગનો વિકાસ કરશે. આ કામ પર 8,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. આ ધોરીમાર્ગ ખુર્દા, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશમાં મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક, પર્યટન અને આર્થિક સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને જાપાન ઓપન 2026ના મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે આ જીતને ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જીત દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ પણ પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક 3જી એક દિવસ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 387 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટીંગ પસંદ કરી હતી. આ મેચ દરમિયાન બેન ડકેટે સર્વાધિક 141 રન જ્યારે જેકબ બેથેલે 91 રન ફટકાર્યા, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી, જ્યારે ભારતે શ્રેણીની બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ભારતીય ટીમ થોડીવારમાં બેટીંગ કરશે. લુથુઆનિયા વિલિયન્સમાં યોજાયેલા 37મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ 2026માં ભારતે 1 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા છે. હરિયાણાની ભવ્ય ગુણવાલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેતી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજત ચંદ્રક મેળવ્યો છે. ફિફા વિશ્વકપની શાનદાર ફાઇનલ મેચ માટે ફૂટબોલનો ભવ્ય મંચ તૈયાર છે, જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે ન્યૂજર્સી ખાતે સ્પેન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ગોવાના તાલેગાવના ધારાસભ્ય અને પૂર્વ મહેસૂલ મંત્રી જેનિફર મોન્સેરાતનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરાતના પત્ની હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીવાલાના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેને નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંચમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આજ કે હવા મહેલ કાર્યક્રમ મેં સુનવાતે હૈ આપકો કેપી સક્સેના કી લિખી ઝલકી લાલટેન કી વાપસી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: हर रोज शाम सुनिए सदाबहार हिंदी फिल्मी गीतों का कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है विको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.